તેમાં થો નુકસ કજી છો ન થો બુડી મરી મરી મરી બુડી મરી આહે બેબ નબી જાણી થો ગૈબ નબી ચમી થો પાણ જેડો આહી ઇન્સાન કેડો આહી ઇન્સાન કેડો દેર પુકો નાહે જીતે મોલા સજો અરશ મથે હી હબીબ જો કમાલ આ

માથો નુકસ કઢી છો નથો બુડી મરી મરી મરી બુડી મરી આહે બેબ નબી જાણી થો ગૈબ નબી ચમી થો પાણ જેડો આહી ઇન્સાન કેડો આહી ઇન્સાન કેડો